0: 아이고
1: 엄마 엄마 아니 아니
2: 뎀츠 아마 갈리르 차르춘강 겟랑티 차무방니 쳔라순 뎀츠 문트트 쳔바 녜버 김심비 니캡테 타르니 인도 마르보 첸지 할랑쿠르 춘와지 타그 랑친치 슈흐스 용잔바 동비 라크중와 사르식장 리치 중고 특정 시절 파라 랑쿠르 지엔던 세라소 랑쿠르데 라침치 타그니르 헤비 다바나 라모치지 고시니 사르랍쇼
3: 어카타 아치 라모치데 데런초 용큰즈 요탄타니
4: 어 까마테 나르게 아파마니 치타 용고 치마오니 치타 용고 제잉고
3: 에 랑쿠르 사르와즈그라 뉴지그니
4: 네, 네, 캐니 사바지 니지. 네.
3: 너 쳐서리.
2: 라모제지. 그마지 근당데 시비 종구당. 제치 멍보뉴도 바데 뎀초르자.
4: 주 보모 가라예테. 보모 쳔보 제죠.
3: 보모 르치고까지. 영춘도 뭐 자락 멍보즈뉴니. 주 지만디미 뇨머고고. 니 아마라 오모니가 쳔나요. 주아치다 쳔만주.
4: 제아 지포모 힌지모 라튼자데 아파네 던자 스와메 지여제 덴준도 미테 큐포모 따사 아죠
3: 아 마용타 파르치르 누흐칭라가 니 크르겐 토마뇨 능구스니 오모케네라 나 고셴조 조라 탐브디 뜨거 크르그 코르크 까차치그라 마쿠타 코 돈친다 쇼송노마나
4: 제가 다룰 콜레 센터시 그 주마대게 부지신 게세죠 니카게 제레 다와카 콘레 친노네 테모시르세죠 제테 그르게 봄몰라 티지오 따상 우예 마레 뭐마 좀모 마레
3: 아치 타니 그 티콜
4: 취된다 제메니 아 취된다 제메니 아 취된다 제메니 아 취된다 제메니 아 去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门呢啊去等着这门 mē tō gō jūn dē lō tsā lē rē. Rē tē, tā tā pō mō rā nyō yī rē. Tī jē lū kē sōng lōn dē, yō kē sā rē.
3: Ā chē, tā chē yu shē rōng gō. Tōn dā chēm tī xē sū sī kāng nā yō nī. Yāng gō kō nā ngā ngō rā tsā gā.
4: Ngō tsā mēng kē tē kō rē, chō yā mā rē. Kō ngō mā sā nā, chō yā ngō tsā gē tē chō yī rē. Nī pā tōn chī nā tū gē. Tē nē, rōng kē tsīn tōng sōng wā yī lē mā tsē. Ā. Yōgī sō, bō mō chūng chūng dēlā tō wī pī kē, kē wō dzēn lē shē jō tē rē.
3: Āi, ā chī yā, gāng tār chāng tōn rūp ngā nī gā wā rā cēn dā rā sēn dāng yō nyōng nā rē. Chīm chī kā zā cāng mā nyā rōng, chīm kā nī jō yā njir tō mē kā. Khū ngā tīr mī yī rōng gā, nī khō wā khuān sīm chāng mā ndō kā.
4: Ā kī, tān rā bō mō lēn bā chē, tā chē lē lō thā mē ngē.
0: Ā rō dēm sō, chū sō kā dā yā kā nā.
3: Ā mā. Nī chūg mō āchī lāmo chī rī.
0: Ō, ō, lāmo chī dā, chū yō nī, yā njī khuā yī, tī mā shūg nā, chā hāsan tōng. Tā zū nī cā wā dā chī gā.
4: Ō yā sā, chū lī pō dēmō chāng bō yā sā.
0: Ō, yīn, yīn, dēmō yīn, ā, dēmō yīn. Tā ngā, kāng ā sīg nā jī wā ndā mār tōg, ā yān bā gā chīng nā gā mē gā. Yā, yā, tā nā ngā shūg.
4: Sē yā sā. Kōngbī kē nē tēng wō mēng kō nō lē tēng wō nā gā chē lī rē. Yō rīng kō sō nā, yō lī mā rā gō.
0: Ō yā, rē chā tā māng kā ngā sō nā, māng rīng tēng tō gō mō. Tā chū mē kā tā ngā shēn tēng nā tā wā gō.
3: Ō lē ā chē, nī rā tā zī nō mō. Zōg līng dā chā tsōng gō rō ngā. Ā māng gū nī māng kā ngā sō wē, māng bā sā tā nā, zāng gā zī nā rā.